0: 94.96, 98.2। आप सुन रहे हैं RM3।
1: चौराणु 95.6, 98.2 तमें सांभळी रह्या छो RM3 रेडियो।
2: टाइम चेक, इट्स 10 AM।
3: दर रोज 10 થી 11 आवो अमारी साथे।
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Avo Amari Sathe.
2: આવો અમારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રેડિયો મનોરંજનના લહેર ઉપર આપણો દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 10 વાગ્યાથી 10:45 સુધી આવી પહોંચ્યા છે. અમે આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે જ્યાં ક્યાંયથી જોડાયા છો, બસ આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે ચોક્કસ જોડાઈ ચૂક્યા હશો. તો બસ સાથ દેવા માટે ખૂબ ખૂબ આભાર અત્યારથી લઈને 10:45 સુધી રત્ના છે. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે સૌને જય શ્રી કૃષ્ણ, સૌને બસ ઘણો ઘણો આભાર, હૃદયથી નમન કરતા આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. ગુરુવારનો દિવસ છે, 23 તારીખ, જુલાઈ મહિનો, 2026નું વર્ષ. તિથિ પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ નોમ આજની તિથિ પડી રહી છે અને આજનો દિવસ તમારા માટે ખૂબ જ મજાનો રહે, બસ એવી જ આશાની સાથે. ભાઈ, કોઈ તમારી જોડે મદદ લેવા આવ્યું હોય ને તો એવું માનજો કે એ પહેલાં ભગવાન પાસે ગયો હશે અને ત્યારે ભગવાને તમારું સરનામું આપ્યું હશે. માટે કહેવાય છે ને, જીવન કે જીવનમાં બીજા લોકોનું સહયોગ કરો. યોગ અને સહયોગ એ બસ આપણે ઉપરવાળાના મહેરબાનીથી જ થાય છે. ચાલો જોડાઈ જઈએ આજના આપણા કાર્યક્રમની સાથે અને કરીએ એક મધુર સુશરૂઆત આજના આપણા કાર્યક્રમની. રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ગીતની સાથે ચોક્કસ સાથ દેજો અને તમારા મનમાં કોઈ હોય ગીત જે વાગી રહ્યું હોય અને તમને સાંભળવાનું બહુ મન થઈ રહ્યું હોય તો

4028070 નંબર છે આપણા રેડિયો મનોરંજનનો 4028070 અને તે સાથે જો મેસેજ મોકલવા માંગતા હો તો કોઈ પણ ભાષામાં તમે મેસેજ મોકલી શકો એટલે કે ભાઈ આપણા હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં અથવા પછી ગુજરાતીમાં 5250 6200 આપણો નંબર છે રેડિયો મનોરંજન માટેનો. તો ચાલો કરીએ શરૂઆત રાજેશ અહીરના સ્વરમાં મુકાયેલા પ્રથમ ગીતની સાથે.

0: वो અમારી સાથે
1: જીવનમાં ઊર્જા જોઈતી હોય સ્ફૂર્તિ જોઈતી હોય તો ઈશ્વરના નામની સાથે શરૂઆત કરજો તમારા જીવનમાં આવનારી બધી જ દુઃખદ ઘટનાઓ બધી જ પ્રોબ્લેમ્સ It's already 10:18 આપણો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ઓન રેડિયો મનોરંજન આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના સો હોપ યુ હેવિંગ અ બ્યુટીફુલ ટાઈમ ગુરુવારનો દિવસ છે એન્ડ ગુરુવારના દિવસની સાથે ભાઈ આપણે કહીએ ને કે ધીમે ધીમે કરતો જુલાઈનો મહિનો પણ આગળ વધી રહ્યો છે અને આજે 23 તારીખ એટલે આપણે કહીએ ને કે ઓલમોસ્ટ આપણે અંત સુધી આવી ગયા છીએ ઓલમોસ્ટ આપણા છેલ્લા અઠવાડિયા એટલે નેક્સ્ટ વીક હશે છેલ્લું અઠવાડિયું જુલાઈના મહિનાનું બટ એનીવેઝ આજના આપણા સમયની સાથે આજના આપણા દિવસની સાથે એનીવેઝ આપણે કહીએ ને કે અત્યારે શિયાળો એકદમ ફૂલ સ્પીડ પકડી રહ્યો છે અને શિયાળાની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે સવારના ઉઠવું બહુ મુશ્કેલ લાગે છે અને જ્યારે આપણે રજાઈમાંથી અથવા ગોદડામાંથી બહાર નીકળવાનું હોય ત્યારે તો સૌથી આકરું આપણને એ જ લાગતું હોય છે સો એનીવેઝ આજના આપણા કાર્યક્રમમાં આ જે આકાશ જે આપણા ગુજરાતના એક એવા આરજે છે જેમને લોકો ખૂબ જ પસંદ કરે છે તેમના જ અવાજમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આગલું વિન્ટર સોંગ વિચ ઇઝ અ રેપ સોંગ તમારા માટે સો એન્જોય કરી આ બ્યુટિફુલ ટ્રેક
2: ગુરુત્વાકર્ષણ કરતા ગોદડાકર્ષણ વધી જાય એવા શિયાળામાં

રેડિયો મનોરંજન ના લહેરો પર નાન્ડી સિસ્ટર્સ ના આ ગીત પછી ચાલો કિંજલ દવે ગાયેલું આપણું આગલું ગીત લઈએ. ઇટ્સ ઓલરેડી 10:26.

આવો અમારી સાથે અમારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તમે માણી રહ્યા છો શ્રોતા મિત્રો, અને આજના આપણા કાર્યક્રમમાં ચાલો લઈએ આપણું આગલું ગીત. અને આ છે જય કનૈયાલાલ કી ફિલ્મનું લેવામાં આવેલું આ ગીત. અને આ ગીત આપ સૌ કોઈને યાદ દેવડાવી દે, 2026 વર્ષમાં આવેલું ગીત છે જેમાં સિદ્ધાર્થ રંધેરિયા નજર આવ્યા છે. તો ચાલો એન્જોય કરીએ આપણા આગલા ગીતને. આદિત્ય ગઢવી અને કેદાર ભાર્ગવના સંગીત નિર્દેશનમાં મુકાયેલું આ ગીત રેડિયો મનોરંજન આવો અમારી સાથે.

આવો અમારી સાથે શ્રોતાઓ પલળવું અને ભીંજાવું બંનેમાં ફરક ફક્ત એટલો જ છે કે જે જડ હોય છે એ પલળે છે અને જે લાગણીશીલ હોય છે એ ભીંજાઈ જાય છે લાગણીઓનો સ્પર્શ

શબ્દોથી બહુ વધારે ઊંડો હોય છે, જે તમારા દિલને બસ ટચ કરી જાય એ જ તમારો વાલો. ફરીવાર જલસોનું આ ગીત ભાવિન ભાનુશાલી, પૂજા જોશી, પામેલા એન્ડ અમિતના વોઇસમાં.

સો ગાઈઝ આજનું આ છેલ્લું ગીત અને આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે આજનું આ છેલ્લું ગીત પણ 2026ના વર્ષના ફિલ્મમાં જીવમાંથી લેવામાં આવેલું અભિષેક સોની મિલિંદ ગઢવી અને ધર્મેન્દ્ર ગોહિલનો સાથ અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈને અમારા ગીતોના સિલેક્શન ગમ્યા હશે બસ એ જ આશા રાખતા પ્રોગ્રામને વિરામ આપીએ. કાલે ફરી મળીશું 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજનના લહેરો પર. ટિલ ધેન તમે પોતાનું ધ્યાન રાખો અને ડેફિનેટલી ચોક્કસ જોડાતા ભૂલશો નહીં. સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.